0: We've got your favorite song for every moment because we love you like that. East FM, Kenya's premier Asian mix.
1: તૈયાર છો ને બધા ગુજરાતી જલસામાં મન મૂકીને ઝૂમવા ડૂબકી મારવા એ હાલો કમલ કંટારિયાની સાથે ઈસ્ટ એફએમ પર
2: એ જય શ્રી કૃષ્ણ જય જલારામ જય મહાવીર જય જિનેન્દ્ર જય સ્વામી નારાયણ કેન્યાના ગુજરાતીઓ કેમ છો બધા આપણે અત્યારે તો મજામાં અને મોજમાં જ રહેવાનું હો કારણ કે તમે સાંભળી રહ્યા છો તમારો ફેવરેટ ગુજરાતી પ્રોગ્રામ એ હાલો અને હું કમલ કંટારિયા તમારી હોસ્ટ તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઓન એ હાલો ઓનલી ઓન ઈસ્ટ એફએમ કેન્યાનું નંબર વન અને સર્વોત્તમ એશિયન મિક્સ તો એ હાલો તૈયાર છો ને ફોર મનમેળો

અને આમાં કદાચ હું થોડી વાર થોડું ટ્વીક કરી શકું આ ગાવાનું અને કહી શકું કે ભાઈ દુનિયાને જે કહેવું હોય, જે કરવું હોય કરે, જે બોલવું હોય બોલે, અમે ગુજરાતીઓ તો અમને જે કરવું હશે ને એ જ કરશું. સાચી વાત કે નહીં? હું છું કમલ ઓન ધ ગુજરાતી શો, એ હાલો ઓન્લી ઓન ઈસ્ટ એફએમ. ક્યાં છો બધા? તમે બધા મારા મનગમતા છો, તો જલ્દી જલ્દી મારી સાથે જોડાઈ જાઓ ઓન્લી ઓન ઈસ્ટ એફએમ ઓન એ હાલો.

અને તમે સાંભળી રહ્યા હતા કનૈયા મોરલીવાળા ઓન ધ ગુજરાતી શો. એ હાલો ઓનલી ઓન ઈસ્ટ એફએમ. તો હવે તમે હજી છો જન્માષ્ટમીના મૂડમાં, તો એના માટે જતું આ ગીત. કમિંગ ટુ અવર પહેલું સેગમેન્ટ, જે કાયમ હું ગુજરાતના ગૌરવની વાત કરતી હોઉં છું, પણ આજે જરાક જુદું. આજે છે મારું ઘર કેન્યાનું ગૌરવ, અને હું છું, કારણ કે હું છું કેન્યાની ગરવી ગુજરાતળ. તો Kenya is shining in the world, and there's a reason for this. Kyun sukam tumne aa kahi rahi chu ke the Kenyan designer je Gujarati pan che, etle to am be hath ma ladva mare to sache. Anil Padia temni brand Yoshita 1967 e vishwa prasidh LVMH Savoy Fair Prize jityo che. Now think about it, that a designer from Kenya shining in Paris. Kenya na beno e je hathe banavel je crochet ni je kada che, je art che, temne e kada ne Paris na luxury fashion platform par pochadi didi che. A crochet, you know, the art of crochet, I mean, tame kairu che koi divas crochet hu to jo to mane em thai ke mane avartu j nathi, it's so difficult, right? એવું મને લાગે છે. પણ લુક એટ ધીસ, આવર ઓન પીપલ મેકિંગ ધીસ, અને આપણા કેનિયન ડિઝાઇનરે આ કળાને પહોંચાડી છે પેરિસ. અને વન્સ અગેન, આઈ મીન આઈ વુડ લાઈક ટુ રિપીટ માય સેલ્ફ વન્સ અગેન, લોકલ ફેશન એટ અ ગ્લોબલ પ્લેટફોર્મ, લોકલ ફેશન એટ અ ગ્લોબલ પ્લેટફોર્મ ઇન ડીડ ડઝ વન્ડર્સ. લાઈક ઇટ ઇઝ જસ્ટ સમથિંગ દેટ ઇઝ સો ન્યૂ, દેટ ઇઝ સો યુનિક. And as I always say, Kenya Jew and Kenyan Gujaratis are always the best. Ane haji ek biji evi vat bani che, where it is, which is a moment of pride for Kenya. Tamne khabar cha kai biji vat che, hamnaj last week ma j a news apane mariya che, and I think it's an amazing moment of glory for Kenya. Tamne khabar cha shu che, mane janavo on 0701 106 106 par. હું છું કમલ, તમારી હોસ્ટ ઓન ધ ગુજરાતી શો. એ હાલો.

ગણેશ દુંધાળાનું આ ગીત આઈ હોપ તમને ગમ્યું હશે. અને ગણપતિ બાપ્પા એટલે તરત ત્રીજો શબ્દ મોર્યા જ નીકળી જાય. તો તમને ખબર છે કે આ ગણપતિ બાપાની પાછળ આ મોર્યા કેવી રીતના લાગ્યું? ખબર છે તમને? નથી ખબર ને? મારી સાથે જોડાઈ રહો, હમણાં કહું છું.

અને આપણા બરોડાની, આપણા ગુજરાતની દીકરી ભૂમિ ત્રિવેદીનું આ ગણેશજી માટે ગાયેલું ગીત કેસુડો તમે સાંભળી રહ્યા હતા ઓન ધ ગુજરાતી શો એ હાલો, ઓનલી ઓન ઈસ્ટ એફએમ. અને હું છું તમારી હોસ્ટ અને આરજે કમલ કંટારિયા. તો ગણપતિ બાપા મોર્યા, આ મોર્યા ક્યાંથી આવ્યું ગણપતિ બાપાની પાછળ? તો હાલો હું તમને લઈ જાઉં મહારાષ્ટ્રના મોરગાંવમાં, કે જ્યાં મયુરેશ્વર મંદિર છે ગણપતિ બાપાનું, અને ત્યાંના સંત હતા મોર્યા ગોસાવી. અને લોકકથા પ્રમાણે, ધીસ ઇઝ અ લોકકથા, સો એ પ્રમાણે ગણેશજી મોર્યાની ભક્તિથી એટલા ખુશ હતા કે તે કૈલાશ મૂકીને તેમને મળવા આવ્યા, અને પછી ત્યાં જ રોકાઈ ગયા કે પાકા પાર્વતીજીએ આવવું પડ્યું પૃથ્વી પર ગણેશજીને તેડવા, કે ચાલો ગણેશજી આપણું ઘર કૈલાશમાં છે, કે હવે અહીંયા તો બહુ દિવસો થઈ ગયા. ત્યારે ગણેશજીએ સંત મોર્યાને વરદાન આપ્યું, અને એમની ભક્તિથી એટલા ખુશ હતા કે એમને વરદાન આપ્યું કે જ્યારે જ્યારે મારું નામ લેવાશે ત્યારે ત્યારે તારું નામ પણ લેવાશે. અને બસ ત્યારથી થયું ગણપતિ બાપા મોર્યા. તો આપ સૌને પણ આ ચાલી રહેલ ગણેશના તહેવારની ખૂબ ખૂબ શુભકામના.

અને ટાઈમ તો થઈ જ ગયો છે ને રમવાનો. આઈ મીન, આર યુ કાઉન્ટિંગ ડેઝ ટુ નવરાત્રી? બીકોઝ આઈ ડેફિનેટલી એમ, કારણ કે મારું તો કામ જ હવે. મને તો એમ જ લાગે છે કે ધીસ ઇઝ નાવ એ હાલો સિઝન, ધ બિગિનિંગ ઓફ એ હાલો સિઝન, વેર ઇટ્સ જસ્ટ ગોઈંગ ટુ બી એ હાલો, એ હાલો, એ હાલો. હું છું કમલ ઓન ધ ગુજરાતી શો એ હાલો, ઓન્લી ઓન ઇસ્ટ એફએમ, કેન્યાનું નંબર વન અને સર્વોત્તમ એશિયન મિક્સ. તો હું તો કાયમ જ કહું છું કે ગુજરાતીઓ જે કરે એ સાચું અને સારું જ હોય, અને સ્પેશિયલી એમાં મારો જીગરો ગાય એ તો બેસ્ટ જ. પણ હમણાં હું શું જોઈ રહી છું, આ મેં એક ટ્રેન્ડ જોયો છે અને એ જોઈને મને એટલો ગુસ્સો આવે છે, અને મને થાય છે કે રિયલી કેન ધીસ બી હેપનિંગ. રેન્ટ અ ગરબા પાર્ટનર, એ તમે જોયું હમણાં? જો ઇન્સ્ટામાં તમે રીલ નગરીમાં સ્ક્રોલ કરતા હો તો આવી જાય, એ જોયું જ હશે. રેન્ટ અ ગરબા પાર્ટનર, ગરબા પાર્ટનર ભાડે લ્યો. ના ના ના ના ના, બની જ ના શકે. ગુજ્જો આવું કરે, લાઈક રિયલી આ બરાબર નથી. અને પાછી ઓન ટોપ ઓફ દેટ એમાં કેટેગરી છે, સિલ્વર પાર્ટનર, ગોલ્ડ પાર્ટનર, પ્લેટિનમ પાર્ટનર. એન્ડ આઈ એમ થિંકિંગ ટુ માય સેલ્ફ, આ જે જણે પણ આ ટ્રેન્ડ ચાલુ કર્યો છે ને, એ હાલી નીકળ્યા છે. સાચું ગુજરાઠિયાવાડીમાં કહું ને તો હાલી નીકળ્યા છે કે આવું કોઈ દિવસ બને. આઈ મીન ગુજ્જુઓ માટે શું એવો સમય આવી ગયો છે કે આપણને ઘરમાંથી કે આપણા ફ્રેન્ડ્સમાંથી આપણને ગરબા રમવાવાળા ના મળે? બની શકે આવું કોઈ દિવસ આ દુનિયામાં ના બની શકે કે ગુજરાતીઓને રમવાવાળા ના મળે? એટલે આ જેને પણ ટ્રેન્ડ શરૂ કર્યો છે, આ મને એકાદ મેં એક રીલ જોઈ હતી, એમાં આ પોસ્ટને ઘણી બધી ટ્રોલિંગ મળી છે કે આ શું હાલી નીકળ્યા છો, આવું હોય કોઈ દિવસ? ગરબા માટે, માતાજીની ભક્તિ માટે, માતાજીની શક્તિ આપણને જે આપે છે એની ભક્તિ કરવા માટે એમાં આપણને ભાડુતી માણસો જોઈએ? માય ગોડ, આઈ મીન મને એટલી મને પ્રાર્થના કરવી છે કે આ જેને પણ આ ટ્રેન્ડ કાઢ્યો છે એ ગુજરાતી ના હોય તો સારું, ને તો મને તો બહુ દુઃખ થશે. આઈ મીન આઈ વુડ બી હાર્ટ બ્રોકન, લાઈક ટોટલી રાઈટ. અને મારામાં તો લાઈક ગ્રોઈંગ અપ વિથ ગરબા, આપણે તો યુઝ્યુઅલી એમ જ ના કહીએ આપણા ફ્રેન્ડ્સને કે હાલ ને અલી, હાલ ગરબા રમવા.

અરે મેચિંગ કરવા છે, કપડા ને ફોટા પાડવા છે, ને બધું કરશું બધું કરશું. નવરાત્રી ચાલુ થવા દો. અને બસ આ ગીત સાંભળતી હતી ને મને એક વાત યાદ આવી કે ઘણા વખત પહેલાં મેં એક રીલ પોસ્ટ કરેલ ઓન માય ઇન્સ્ટાગ્રામ એટ કમલ કંટારિયા. જો મને ફોલો ના કરતા હો તો ડેફિનેટલી વિનંતી કરું છું, મને ફોલો કરજો ઓન ઇન્સ્ટાગ્રામ આપણી રીલ નગરી. તો એમાં મેં એક રીલ પોસ્ટ કરેલ કે હું કપડાં ઘડી કરતી હતી, એવી મેં રીલ પોસ્ટ એમાં કરેલ. અને મેં કીધું હતું કે યુ નો કપડાં ફોલ્ડ કરવા, કપડાંની ઘડી કરવી, ઇટ ઇઝ સચ અ લાઈફ સ્કિલ, બધાને આવડવું જોઈએ. પછી હમણાં મને વિચાર આવ્યો કે કપડાં શું કામ ફોલ્ડ કરવા છે, આપણે કપડાં ખોલીને પહેરીએ છીએ, હા ખોલીને જ ધોવાય છે, હા તો શું આ કપડાં ઘડી કરવાની માથાકૂટ કરો છો બધા, ભૂલી જાઓ.

કપાળે ચાંદલો અને માથે ટીકો, આંખે કાજલ ને નાકે નથ, હાથે બંગડી અને લાલ ચુંદડી ઓઢી શોળ શ્રીંગાર સજીને જ્યારે સ્ત્રી ગરબે રમે ત્યારે એ માત્ર નાચતી નથી, એ મા શક્તિનું સ્વરૂપ બનીને ચમકે છે. આ છે માતાજીની શક્તિનું પ્રતીક. તો આજ માતાજીની ભક્તિ કરવા ગરબે રમવા તૈયાર છો ને? એઝ આઈ સેડ, ઓનલી 20 ડેઝ ટુ ગો ટિલ વી હિયર જય આદ્યા શક્તિ એવરી નાઇટ. એ હાલો.

0: અરે અરે અરે, આ ફક્ત શો નથી, આ તો ગુજરાતનો અંદાજ છે. એ હાલો, કમલ કંટારિયાની સાથે ઇસ્ટ એફએમ પર.
1: This is East FM, Kenya's premier Asian mix.
2: East FM, Kenya's premier Asian mix.
0: અરે અરે અરે, આ ફક્ત શો નથી, આ તો ગુજરાતનો અંદાજ છે. એ હાલો, કમલ કંટારિયાની સાથે ઇસ્ટ એફએમ પર.

અને જ્યોતિબેન ફ્રોમ રૂઈરુ આ ગીત બહુ જ માણી રહ્યા છે, દ્વારિકાનો નાથ. તો તમને તમારું સ્વાગત છે જ્યોતિબેન, ઓલ ધ વે ફ્રોમ રૂઈરુ. એ હાલો, હું છું કમલ ઓન ધ ગુજરાતી શો અગેન. એ હાલો, ઓન્લી ઓન ઈસ્ટ એફએમ, કેન્યાનું નંબર વન અને સર્વોત્તમ એશિયન મિક્સ. તો મારો સવાલ સાવ જ સિમ્પલ હતો અને થેન્ક યુ જેને પણ મને જવાબ આપેલો છે, કે ઇટ વોઝ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન, કે ગુજરાતમાં એ કઈ જગ્યા છે જ્યાં કૃષ્ણની સોનાની નગરી હતી. અને જવાબ તો મેં ગીતમાં જ કહી દીધો, નહીં, દ્વારકા, દેવભૂમિ દ્વારકા. અત્યારે દ્વારકાની થોડી વાત કરું તો દેવભૂમિ દ્વારકા માત્ર એક જાત્રાની જગ્યા નથી, એક એવી ભૂમિ છે જ્યાં એક બાજુ મંદિરમાં ઘંટો વાગતા હોય અને દરિયામાં મોજા, જે દરિયાની જે લહેરો છે એમાં પોતાનું મ્યુઝિક વાગતું હોય છે. સો કેન યુ ઇમેજિન ધ કોમ્બિનેશન, કાનુડાની સોનાની નગરી, પ્રાચીન વારસો, યુ નો વોટ વી કોલ ધી એન્શિયન્ટ હેરિટેજ, આ બધું દ્વારકામાં છે, આપણા ગુજરાતમાં છે. તો કોઈ દ્વારકાનું જો હોય અહીંયા કેન્યામાં તો જલ્દી મને ટેક્સ્ટ કરી દો, જય દ્વારકાધીશ. અને એ સાચું છે, એક સવાલ છે, એ સાચું છે કે કાનુડાની સોનાની નગરી હાચે હાચ દરિયામાં ડૂબી ગઈ હતી? અરે, સાથે કૃષ્ણ, પછી શેનો પ્રશ્ન?

0: અને વાત છે આપણે ચાય સાથેની ચર્ચાની વાત છે. હું છું કમલ ઓન ધ ગુજરાતી શો એ હાલો ઓનલી ઓન ઈસ્ટ એફએમ, કેન્યાનો નંબર વન અને સર્વોત્તમ એશિયન મિક્સ. બધા મજામાં છો ને? ચાય તૈયાર છે, ગરમ ચાય જોશે, ઠંડી ચાય નહીં ચાલે. કારણ કે જે વાત કરવાની છું આજે હું ફોર ચાય સાથેની ચર્ચા, થોડી કોન્ટ્રોવર્શિયલ છે મારા પ્રમાણે, બટ એનીવેઝ, હમણાં જ માર્કેટમાં નવી આવી છે નવરાત્રી બેગ. તમને ખબર છે આ ફેશનેબલ નવરાત્રી બેગની વાત? તો આ નવરાત્રી બેગથી હું ખુશ પણ છું અને ગુસ્સો પણ મને એટલો જ આવે છે કે ખબર છે શું કામ મને આટલો ગુસ્સો છે? મારી સાથે જોડાઈ રહેજો, હમણાં કહું છું તમને.
1: All the favorite songs you grew up listening to. And the premier mix of today. East FM.

અને મને લાગે છે કે હજી ગમે તેટલા ઢોલ વગાડું ને, જે સાચી વાત છે એ તો સાચી વાત જ છે, અને ઢોલ વગાડીને જ કહેવા જેવી વાત છે, કારણ કે ગ્લોબલ ફેશને પાછી કરી છે ચોરી વન્સ અગેન. અને એ જ વાતનો મને ગુસ્સો છે. તમે હમણાં જોઈ ને ઓલી નવી ફેન્ડીની નવી હેન્ડબેગ, લગભગ $10,000 એમાં 475 આભલા છે અને 29,500 મોતી છે, અરાઉન્ડ 40,000 જેટલા મોતી છે. અને નામ આપ્યું છે મિરર એમ્બેલિશ્ડ હેન્ડબેગ. આઈ મીન, એન્ડ આઈ એમ થિંકિંગ ટુ માય સેલ્ફ કે અત્યારે તમે જો ગુજરાતમાં જાઓ આ બેગને તમે જોશો ને, અને અત્યારે તમે જો ગુજરાત